0: સાલમાં રામાયણમાં રામરા રાવણ હોય, મહાભારતમાં કૌરવ ર પાંડવ, સબૈલે કહીને કહી નારીકી લાગી યુદ્ધ ગરેકા છે।
1: સાથે સૂર્યદ્વારી ચલચિત્ર મંદિર ઘોરાઈદાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ। નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી।

0: સાધવા. રામાયણમાં રામના રાવણ હશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ. सबैले कहीं न कहीं नारी के लागि युद्ध गरेका छन्।
1: साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली